0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો.
1: સમય થયો છે બપોરના, ક્ષમા કરશો, સમય થયો છે સવારના 10.
2: દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
3: It's always a better choice. Your songs on your radio. My one and only station.
4: RM3 Manoranjan Radio.
2: આવો અમારી સાથે.
1: આવો અમારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ જાઓ. આ રેડિયો મનોરંજનના લહેર ઉપર આવી પહોંચી છે રત્ના, આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે. જ્યાં ક્યાંયથી પણ તમે અમારી સાથે જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે પ્રેમથી જોડાઈ ચૂક્યા હશો. મધુરતા જીવનમાં પ્રેમ લઈ આવે છે, મધુરતા જીવનમાં શાંતિ લઈ આવે છે, આરોગ્ય લઈ આવે છે. ચાલો પ્રેમથી બધાની સાથે જોડાયા રહીએ અને આજની ઘડી સૌ કોઈ માટે રળિયામણી રહે એવી જ આશા કરતા, આજની તારીખ છે 1 જુલાઈ 2026, જુલાઈનો મહિનો, પહેલો દિવસ અને આજે છે બુધવારનો દિવસ. તો ચાલો 10:01 થઈ ચૂક્યા છે, અત્યારથી લઈને 10:45 સુધી અમે આવ્યા છીએ પ્રેમથી આપ સૌ કોઈનો સાથ દેવા માટે. સાસણના આ ગીતની સાથે કરીએ એક મધુર શરૂઆત. અંજલિ બારોટ, ચેતન ધનાણીના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ ગીત.

वो हमारी साथे મારી સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ જે દૈનિક રૂપથી દરરોજ ચાલે છે રેડિયો મનોરંજનના લહેર ઉપર અને આપ સૌ કોઈનો અત્યારે સાથ આપી રહી છે રત્ન. આશા કરીએ કે પહેલી જુલાઈ આજનો દિવસ છે અને પહેલી જુલાઈ સાથે બસ આવનારું અઠવાડિયું પણ તમારા માટે એકદમ જ સરસ મજાનું રહે. આવનારો આખો મહિનો જુલાઈનો મહિનો તમારા માટે એકદમ લાભદાયક રહે. ભાઈ આખી જિંદગી, આ જિંદગી કેવી અજીબ છે ને, કઈ લીધા વગર આવીએ છીએ, બધું લેવા માટે લડીએ છીએ અને લીધા વગર જ જતા રહીએ છીએ. પણ આ વાત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણી શક્તિઓ ધીમે ધીમે કરતી ઓછી થવા લાગે છે. જ્યારે આપણી પાસે શક્તિઓ વધારે હોય, આપણી પાસે કહીએ ને કે વસ્તુઓ વધારે હોય, ઓદો વધારે હોય, ત્યારે ભાઈ આપણું અભિમાનનું જે લેવલ છે તે પણ કેટલું ઉપર, કેટલું

હાઈ હોય છે, પણ આ વાત ઘણા લોકો નથી સમજતા. અને આ સાથે જ હંમેશા આપણે ફરિયાદ કરતા રહીએ છીએ, હંમેશા આપણે ઘણી ઘણી વાર આપણા જીવનના માટે જ પોતાની પ્રોબ્લેમ્સ વધારી દેતા હોઈએ છીએ. એનીવેઝ, ચાલો આજના આપણા ગીતોના સફરમાં આગળ વધી રહ્યા છીએ. 10:19 થઈ ચૂકી છે અને આપણું આગલું ખૂબ જ સરસ ગીત, અને આ છે ખુશ્બુ આલ્બમમાંથી લેવામાં આવેલું મૃગાંક મજુમદારના સ્વરમાં. અને આ ખૂબ જ સરસ ગીતની સાથે ચાલો આગળ વધીએ. આવો મારી સાથે.

આવો અમારી સાથે જીનલ કપડિયાના સ્વરમાં મુકાયેલું અજબ રાતની ગજબ વાત ફિલ્મનું આ ખૂબ જ મજાનું ગીત અને આ સાથે ચાલો ભાઈ હવે થોડું એનર્જી ભરેલું આ ગીત તમારા માટે અમે લઈ આવ્યા છીએ અને આ બ્યુટિફુલ સોંગની સાથે ફ્રેન્ડોનું આ ગીત વગાડી દઈએ. વગાડો ઢોલ, અને જ્યારે ઢોલ નગાડા વાગે છે ત્યારે એક અલગ જ સ્ફૂર્તિ, એક અલગ જ ઉર્જા આપણે બધી કોર મહેસૂસ કરી શકીએ છીએ. સાચી વાત કે નહીં?

0: गुजराती बोलो,
1: खावामा
0: गुजराती,
1: गरबामा
0: गुजराती,
1: फरवामा
0: गुजराती,
1: छापामा
0: गुजराती,
1: इटलीना अड्डा पर
0: गुजराती, गुजराती
1: सेवा भाभी ने भलापण
0: गुजराती,
1: जुगाड़मा गुजराती हो, नफामा गुजराती भाई, धंधा पानी केवा चाले मोटा भाई,
2: शेर बाजार के डरबी नो खोड़े आए जाजू अने दोड़े थोड़ो,
3: ज्यार थी मुंबई मा गिरगांव चौपाटी छे
4: त्यार थी ज मुंबई मा वस्या गुजराती छे बॉस।
3: सबका भरोसा बच्चे मेरी जान,
2: कोणे कयू छे के नेताओ जोईए,
3: ना भाई ना, शांति जोईए छे,
2: शांति जे आपे एवी बाई अपावो,
3: कांता बेन, ओ कांता बेन,
2: प्लीज करे आओ,
5: मुंबई हड़ू हड़ू बोला, मुंबई खाई के जलसा,
6: व्हाट अ प्लेस बॉस,
5: मुंबई,
2: चल चल चल चल, मेडू ने तने, मम्मी राज होए तुम्हारी भाई, पैसा मोकली देजे, हम्म, जेस के हां, असला बिस्ला
7: गुजराती गीतोनी मजा रमझट दररोज जामे छे रेडियो मनोरंजन ना लहेरो पर बिल्कुल 10 વાગ્યાથી 11:15 વાગ્યા સુધી एनीवेज आज जवानो समय थई गयो छे पण आजनुं आ गीत तमारा माटे छोड़ी जई रह्या छे अने आ खूब ज सरस मजानुं रैप सॉन्ग तमने गमशे एवी ज आशानी साथे आजनुं आ छेल्लुं गीत 2025 ना वर्षनुं गीत छे अने हुं के करण અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કાલે સવારે 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજનના લહેરો પર, દેટ ઇઝ 94.95.2 MHz. અને આ સાથે જ બસ એન્જોય કરતા રહો. આજનો આ દિવસ તમારા માટે બહુ જ બધી ખુશીઓ લઈને આવે. 1 જુલાઈ છે તો બસ 1 જુલાઈની સાથે આપણે આશા એ જ કરીએ કે આ મહિનો સૌ કોઈ માટે એકદમ સરસ મજાનો રહે. તો આ સાથે જ આપો રત્નાને અનુમતિ, આ સાથે જોડાશું થોડી જ વારમાં ભક્તિ મે શક્તિ કાર્યક્રમની સાથે. ત્યાં સુધી બસ એન્જોય કરતા રહો.
8: કઈ નહીં.